0: મોજ કરવા ગુજરાતી ગીતોના પ્રોગ્રામ ગીત બહારની સાથે ગીતોની બહાર ગીત બહાર ગીત બહાર
1: નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ ગીત બહારને લઈને. એમબીસી રેડિયો પર પ્રસારિત થતો તમે સૌ કોઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ સુખને શોધવું પડે એનાથી મોટું દુઃખ શું હોઈ શકે છે. એટલે કારણ કે જ્યારે આપણે સુખને શોધવાનું હોય છે ને એ જ સૌથી મોટું દુઃખ છે. પણ જ્યારે આપણે હંમેશા હસતા જ રહીએ છીએ ને તો ભાઈ સુખ ઓટોમેટિકલી આવી જાય છે. તો દુઃખ ક્યારે આવીને જતું રહે છે આપણને ખબર નથી પડતી. સુંદર મજાનું ગીત લઈ લઈએ, ગીતા રબારીના અવાજમાં લેવામાં આવેલું.

ગીત બહાર ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. અડધા કલાકના કાર્યક્રમમાં અમિતા તમારું બધાનું સ્વાગત કરી રહી છે. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ, છોડનારને બહાનાની તાણ નહીં અને નિભાવનારને ભાઈ કારણની જાણ નહીં. આગલું ગીત લઈ લઈએ ભાઈ આદિત્ય ગઢવીના અવાજમાં.

આવે પાછો એના સુર તાલે આખા જગને રમાડે હસતો હસાવતો ને ગીત ગવડાવતો રાજે રાખે દુનિયા ને મુખ મલકાવતો દિલનો એ બાજીગર જોને કેવો જાદુગર દિલોને મિલાવે ગમે તેમ એવો કારીગર રંગ રંગીલો વળી થોડો છે હટીલો મારો કાનુડો ગોડીલો સદા રહેતો મજીલો

વહેલી સવાર માત્ર ત્રણ જ વ્યક્તિ જાગે છે, માં, મહેનત અને જવાબદારી. જ્યારે આપણે વહેલી સવારે જલ્દી જાગીએ છીએ ને ત્યારે ભાઈ મહેનતની સાથે સાથે જવાબદારી આવી જાય છે. આગલું ગીત છે ભાઈ કાજલ મહેરાના અવાજમાં લેવામાં આવેલું.

શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ પાંચ પગથિયાં સંબંધમાં કહેવાય ને, જોવું, ગમવું, ચાહવું અને પામવું એ સૌથી અઘરું પગથિયું છે. અને પાંચમું પગથિયું છે ભાઈ નિભાવવાનું. જ્યારે પાંચમા પગથિયા પર પડીએ છીએ તે નિભાવવાનું છે. આગલું ગીત છે કિંજલ દવેના અવાજમાં.

બસ એની સાથે ભાઈ આવજો કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.